0: તો બહુત નગદ ગીત રહે મેઘનાથ મહતો ઓર સંગી મનકર ગાવલ
1: ઓર ઇગરે સાથે ખેતી બારી કર બેરા ભી સિરાલક અબ હમરે મને હમારી દુનિયા કાર્યક્રમ કે ઓર કરબ રિંકી બહેન હે ને તો ફિર સે એક બાર સબ સુનવૈયા ભાઈ બહેન મન કે સ્વાગત
0: સ્વાગત હૈ એકદમ દીદી જૈસે કી કરેખન હમરે મન બાત કરત રહી મધુમક્ખી પાલન કર કે મતલબ તરહ તરહ કર કામ કર સકેલે હમરે મન લેકિન ઈ બાત ભી હૈ કી આપન શરીર કે હમેશા ચલાત રહેક ચાહી
1: એકદમ નિષ્ક્રિય તો કભી નહીં રહેક ચાહી હે ને
0: ચાહી કાલે કે આજકલ દેખા થી કે બેઠલ બેઠલ કેતના તરહ કર બીમારી હો જાતી
1: આજ કે તારીખ મે અગર આધા ઘંટા રાવરે બેઠ જાયલા તો ઈ ભી એગો બીમારી કે કારણ હે
0: કારણ બાત સહી હે અબ જૈસે એકન દેખો કે છુટ્ટી ભેજા જે બરા જાત રહી સ્કૂલ તો જાત રહે કા દિન છુટ્ટી મિલ તક તો તની બેસ લાગતા લેકિન ઓર હડબડ હડબડ દો રોજ કર દિનચર્યા મે લાગલ હી લેકિન એકન દો દિન ઘરે મે રહત રહે બુઝાતે કે બાપ રે અબ તો અગલા જાય કે કામ કૈસે કરબ
1: એકદમ સહી બોલલી લેકિન ઘરો મે રિંકી બહેન બહુત તરહ કે કામ દેખાય દેવેલા ને ભલે રાઉર કે બુઝાય કે કામ કે કોઈ મહત્વ નખે લેકિન એસન હા બહુત તરહ કે કામ હે કઈ બાર તો લાગે લકી કોઠી કે ધાનો કોઠી કરત હી લેકિન ઉકરો કુછ ના કુછ ઉપયોગ હે
0: બાત સહી હૈ દીદી ઓર આજ કર બેરા મે જૈસે કે જીવન શૈલી આદમી કે બદલલ જાતે પહેલે કર આદમી મન કે દેખબ કે આજ ભી 70 75 સાલ કર 80 90 સાલ કર આદમી મન હમરે મન સે બેસ ઠમ ઠમ હે
1: બઢિયા
0: ખાન પાન કોઈ તરહ કર બર બીમારી નહીં તો ઈ સબ એગો પ્રાકૃતિક દેન હે લેકિન આજ કર બેરા મે એખન હમરે મન જેહી ચાહે જે હમરે મન કા છવા મન જે તરીકે કા જીવન શૈલી જીયત હે ઓકર મે ખાન પાન કર બહુત બડા મહત્વ હે
1: આજ દેખુ ને હર ઘર મે હાઈ બ્લડ પ્રેશર હે ને ઓર સુગર કે મરીજ બનને પાવલ જાતે હે ને કોઈ ઘર એસન ના કે જેકર મે ઈ સબ બીમારી કે આદમી નહીં ભેટાબે તો ઈ સબ કે જે શરૂઆતી લક્ષણ હે હે ને બહુત તરહ કે હમરે કે જીવન શૈલી કે પ્રભાવિત કરેલા
0: વાત સહી હે વેસે માથા દર્દ આજકલ કે મેરા મે દેખબ કે છોટ છો અભી કહતે કે માથા દુખાતે
1: હા હા
0: લેકિન પહેલે કર આદમી મને ઇતના કામ કરત રહે ઇતના તરહ તરહ કર મને હર ચીજ મે લાગત રહે લેકિન ઈ નખે કે માથા દર્દ હોવત હે ચાહે જે ડાવરે કા લેખન કે મધુમેહ કર બીમારી હૈ બ્લડ પ્રેશર કર બીમારી હૈ ઈ સબ નહીં રહે જબકિ પહેલે ભી તો ઇતને મને જીવન શૈલી મે કષ્ટ રહે ઈ કામ કે કરે કે શાદી બિયાહ કરે કે તરહ તરહ કર સોચ પહેલે ભી રહે આજ ભી હૈ
1: લેકિન એગો બાત હૈ રિંકી બહેન આજ કે હમરે કે જીવન શૈલી એસન હોય ગેલક હૈ જેકર મે જ્યાદા સે જ્યાદા તનાવ હૈ પહેલે એસન બાત નહીં રહે ઓર ઈ તનાવ જે હૈ સબસે બડા બીમારી કે કારણ હૈ
0: હે વાત તો હે લેકિન હા ઓકર એગો જૈસે હર ચીજ કર જૈસે કારણ હોયલા તો ઓકર ઉપાય ભી હોયલા સમય પર ઉઠું સમય પર ખાના સમય પર પાણી પીએ